રમાજીલા ગુજરાતનો રંગ રંગારંગ એમબીસી રેડિયો પર ગુજરાતી ગીતોનો પ્રોગ્રામ રંગારંગ રંગારંગ

નવરાત્રના પાવન પર્વમાં રેડિયો મોરિશિયસના લહેરો પર રંગારંગ કાર્યક્રમમાં આવી પહોંચી છે રત્ના. આપ સૌ કોઈનો પ્રેમથી સાથ દેવા માટે તારીખ પ્રમાણે જોવા જઈએ તો આજની તારીખ છે 12 ઓક્ટોબર 2026 વર્ષ સોમવારનો દિવસ અને આજે છે દ્વિતીય રાત્રિ. અષાઢ મહિનાની આ નવરાત્રના પાવન પર્વમાં આપણે આવી પહોંચ્યા છીએ અને આજે છે દ્વિતીય દિવસ, એટલે કે બીજો દિવસ. આપ સૌ કોઈને ઘણી બધી શુભકામનાઓ પાઠવતા ગરબાના ગીતો, માની આરતીઓ, માની આરાધનાઓની સાથે આજના આપણા કાર્યક્રમને આપણે સજાવી રહ્યા છીએ. અને આજે છે માં બ્રહ્મચારિણીના દિવસની પૂજા, બીજા રૂપની પૂજા આપણે કરીએ છીએ. અને બ્રહ્મ એટલે કે તપસ્યા અને ચારિણી એટલે તપ કરનાર, અને આ સ્વરૂપ સાધના, ત્યાગ અને સંયમ સાથે શ્રદ્ધાનું પ્રતીક છે. સફેદ રંગથી વિરાજમાન આજની આ દેવીમાં સૌને શાંતિ અને પવિત્રતા પ્રદાન કરે, બસ એવી જ આપણે મંગળ કામનાઓની સાથે ચાલો કરીએ શરૂઆત આજના.

બસ ચાલો આજના નવરાત્રના દ્વિતીય દિવસને અહીંયા આપણે ગીતોના માધ્યમથી ચલાવી રહ્યા છીએ અને ગીતોના માધ્યમથી માની આરાધનાઓ માના ગરબાના ગીતો આપણે ચલાવી રહ્યા છીએ રંગારંગ કાર્યક્રમ વચ્ચે જે ચાલશે નવે નવ દિવસ. તો બસ આ ધૂમમાં ચાલો દમયંતી બરડાઈના સ્વરમાં મુકાયેલું આપણા પ્રોગ્રામનું આજનું આ એક ખૂબ જ લાજવાબ ગીત અને આ સાથે જ આજના આપણા કાર્યક્રમને બસ અહીં સમાપ્ત કરીશું. આપ સૌ કોઈનો પ્રેમાળ સાથ મળ્યો તે માટે ખૂબ ખૂબ આભાર. બસ આપ સૌ કોઈને માતાજીની કૃપા પ્રાપ્ત થાય. આ સાથે જ રત્નાના આપો અનુમતિ. નમસ્કાર, શુભ સંધ્યા આપ સૌને.

આજન મુર્ગા મુર્ગી કે પ્રેમ કથામાં એ કથા હમને ચરા સુનીએ જા સુદેશ બોલ ચુચી સે એ કથા હમને સુનત હૈ જા અનિતાજી કે પસીન પર પ્રેમ માયો સે અનિતાજી ગાના મંગલે હવાના પન પરથી સુદેશ કે નામ